શ્રોતા મિત્રો નમસ્કાર, સુપ્રભાત. આજે 96.7 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર છે. આજે રવિવાર, બૈશાખ માસની 20મી તિથિ, શક સંવત 1948, તદનુસાર તારીખ 10મી મે 2026. અત્યારે સવારના 5:59 થવા આવી છે. સભાના પ્રારંભે હું રૂપલ આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. આજની સભાની મંગલ શરૂઆત કરીએ મંગલ ધ્વનિથી.

શ્રોતા મિત્રો, સવારના 6 થવા જઈ રહ્યા છે. થોડીક ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.

96.7 FM પર આજે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ દાસી જીવણની આ રચના પ્રફુલ્લ દવેના સ્વરમાં ગવાયેલ.

આપે સાંભળી દયારામની રચના જીતેન્દ્ર મુંધવાના સ્વરમાં ગવાયેલ. આ સાથે હવે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સમાપ્ત થાય છે.

0: દરેક બેંક માટે અલગ અલગ. કાશ એક ચાવી હોત તો.
1: એક ચાવી છે ને, સે કેવાયસી આઈડી. બેંક તમારા કેવાયસી રેકોર્ડ સે કેવાયસી રજિસ્ટ્રીમાં અપલોડ કરે છે, જેથી તમને મળે છે એક યુનિક 14 ડિજિટ સે કેવાયસી આઈડી. એ બધા બેંક અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં વેલિડ છે, એટલે એક જગ્યા કેવાયસી અપડેટ એટલે બધી જગ્યા અપડેટ.
0: આરબીઆઈ કહે છે
2: કેવાયસી સુરક્ષિત બેંકિંગની દિશામાં પહેલું પગલું.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો
1: મનોરંજન. આ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં સાંભળશું લઘુ ચિંતાત્મક શ્રેણી અમૃતધારા.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આવો સાંભળીએ વક્તા પથિક મહેતાને. વિષય છે આત્મબળ.
3: આત્મબળ, હું આત્મા છું. શરીર તો મારું સાધન છે. મારો સાચો સ્વાર્થ તો આત્મિક સ્વાર્થ એટલે કે પરમાર્થ છે. આ સમજ આપણામાં આવે

0: ત્યારે આત્મજાગૃતિ, આત્મઘડતર અને આત્મક્વાસના પ્રવેશ દ્વાર ખુલે છે અને આત્મબળ પ્રવેશ કરે છે. આત્મબળ મેળવવા માટે સંકલ્પ, સંયમ, વિશ્વાસ અને શ્રદ્ધા એમ ચાર સાધનની જરૂર હોય છે. સંકલ્પ એટલે એવું મનોબળ કે જેના સહારે નિશ્ચયને કાર્યાન્વિત કરવાની શક્તિ. આ શક્તિ દ્વારા ખંતીલા રહેવાથી જ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે અને આત્માનો ઉત્કર્ષ પ્રાપ્ત કરવાનું શક્ય બને છે. સંકલ્પના અભ્યાસ સંયમ સાથે સંકળાયેલો છે. ઇન્દ્રિય સંયમ, વિચાર સંયમ, સમય સંયમ, ધન સંયમ વગેરે દ્વારા જો વિવિધ શક્તિઓનો અપવ્યય રોકવાનું અને તેમને સત્પ્રવૃત્તિઓમાં પૂરી નિષ્ઠાથી જોડવાનું શક્ય બની શકે તો પ્રગતિનો રાજમાર્ગ મોકળો થશે. આ રાજમાર્ગે ચાલવાથી આત્મ ઉત્કર્ષ સિદ્ધ થશે. સંકલ્પ અને સંયમ એ બંને શરીર અને મનની સંયુક્ત ઉપલબ્ધિઓ છે. એ આત્મસાધનાના પૂર્વાર્થ છે. જ્યારે વિશ્વાસ અને શ્રદ્ધા એ ઉત્તરાર્થ છે. વિશ્વાસ અનિશ્ચિતતાનો અંત આણીને કંઈક નક્કર કરી બતાવવાની તત્પરતા ઉત્પન્ન કરે છે. સુદૃઢ વિશ્વાસ હોય તો બાબતમાં ઉત્સાહ વધે અને લગ્ન લાગે છે. આનું નામ જ ભક્તિ. વિશ્વાસને કારણે જ પથ્થરમાં પરમાત્મા પ્રગટ થાય છે. શ્રદ્ધાથી આત્મિક સફળતા પ્રાપ્ય છે. શ્રદ્ધા હંમેશા ઉત્કૃષ્ટતા જ ઝંખે છે. આ ઝંખના એટલી પ્રબળ હોય છે કે એને પ્રાપ્ત કરવા માટે પોતાનું સર્વસ્વ નછાવર કરવા તૈયાર થઈ જાય છે. ઈશ્વર ઉપર, ઉપાસના ઉપર, લક્ષ્ય ઉપર ઘન શ્રદ્ધા રાખવામાં આવે તો આત્મસાક્ષાત્કાર અને ઈશ્વર પ્રાપ્તિ સિદ્ધ થાય છે. પોતે પોતાનું મૂલ્યાંકન કરવું, પોતાની સામે જ લડવું, પોતાનામાં જ પરિવર્તન કરવું એ માનવ જીવનનો સૌથી મોટો પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થથી અસંભવ લાગતી સફળતાઓ સરળતાથી પ્રાપ્ત થાય છે. આ આત્મબળનું પ્રતીક છે. આવા આત્મબળવાળા મનુષ્યો દેહ તરીકે પૂજનીય છે. આત્મબળ આત્માની ઉચ્ચ સ્થિતિનો પ્રકાશ છે. એના આધારે કોઈની પણ આંતરિક મહત્તા માપી શકાય છે. આત્મબળ ધરાવતો મનુષ્ય ચંદન વૃક્ષની માફક પોતાની પાસે રહેલા લોકોને સુગંધમય સગવડનો લાભ આપે છે. આવા મનુષ્યો જનસમાજને શ્રી માર્ગ પર ચાલવાનું. આત્મબળ ધરાવતા મનુષ્યો ચરિત્રની સંપન્ન, દયાપૂર્ણ, ઉદાર અને આત્મીયતાથી ઓતપ્રોત વ્યક્તિત્વ ધરાવે છે. આત્મબળ ધરાવતા સામાન્ય અને સાધારણ ગૃહસ્થો પણ ધરતી ઉપરના દેવ મનુષ્ય તરીકે પૂજાય છે. આપણે સૌ આપણામાં આત્મબળનું આરોપણ કરવા સાથે જ અત્યારે જ સંકલ્પ કરીએ.
1: હમણાં જ આપે આત્મબળ આ વિષય પર વક્તા પથિક મહેતાને સાંભળ્યા. કાર્યક્રમ અમૃતધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: દરેક બેંક માટે અલગ અલગ. કાશ એક ચાવી હોત તો.
1: એક ચાવી છે ને, કેવાયસી આઈડી. બેંક તમારા કેવાયસી રેકોર્ડ્સ કેવાયસી રજિસ્ટ્રીમાં અપલોડ કરે છે, જેથી તમને મળે છે એક યુનિક 14 ડિજિટ કેવાયસી આઈડી. એ બધા બેંક અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં વેલિડ છે, એટલે એક જગ્યા કેવાયસી અપડેટ એટલે બધી જગ્યા અપડેટ.
2: આરબીઆઈ કહે છે
3: કેવાયસી સુરક્ષિત બેંકિંગની દિશામાં પહેલું પગલું.

0: दीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: देवाधिदेव महादेव नु प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ भारतनी अजय सभ्यता नु प्रतीक। 1000 वर्षोना विनाशकारी प्रहारो छता सोमनाथ आजे आपणा आत्मसन्मान अने साहसनी जीवंत प्रेरणा बनीने अड़ीखम उभू छे। 75 वर्ष पहला लोखंडी पुरुष सरदार पटेले संकल्प लीधो सोमनाथना नवनिर्माणनो, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે। આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ। 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા

0: સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જણાવ્યા મુજબ અત્યારે શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રે રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદાર ધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદાર ધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026ની ઉજવણી થઈ રહી છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ આવી રહ્યા છે. શ્રી મોદી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે. આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
1: અમૃત મહોત્સવ મેં 11 તારીખ કો સોમનાથ ટ્રસ્ટ કે અધ્યક્ષ હમારે દેશ કે યશસ્વી વડાપ્રધાન ઓર વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીજી યહાં પધારને વાલે હે. અનેક ધાર્મિક કાર્યક્રમો કા આયોજન કિયા ગયા હે. તારીખ 8 સે 12 તારીખ તક 5 દિન કા યે અમૃત મહોત્સવ કિયા જાયેગા. 9 તારીખ સે હોમાત્મક મહારુદ્ર કા પ્રારંભ હુઆ હે, ઉસકા પૂર્ણાહુતિ 11 તારીખ કો હોને જા રહા હે. ઉસી પૂર્ણાહુતિ મેં હમારે યશસ્વી વડાપ્રધાન મોદીજી ઉપસ્થિત રહેને વાલે હે.
0: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ અમૃત પર્વ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાત અને મંદિરના 55 વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા આવતીકાલે 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે. ફાઇટર જેટ દ્વારા આકાશમાં ટ્રાયકલર સ્મોક ટ્રેલ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લોઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો બતાવવામાં આવશે. સૂર્યકિરણ એર શો દરમિયાન આશરે 800-900 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપથી આ ફાઇટર જેટ ઉડાન ભરશે. ફાઇનલ એર શો પહેલા આજે સવારે 11 વાગ્યાથી સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈ શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય પણ રાખી રહ્યું છે, જે અંતર્ગત મિશન લાઈફ પહેલ હેઠળ સોમનાથ મંદિર ફૂલોના કચરાને ખાતરમાં અને પ્લાસ્ટિકના કચરાને પેવર બ્લોકમાં રૂપાંતરિત કરીને ટકાઉપણામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. આધુનિક ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, વરસાદી પાણીના સંગ્રહ પ્રણાલીઓ અને મિયાવાકી જંગલો દ્વારા સોમનાથ ટ્રસ્ટ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફ આગળ વધી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી સુવિધા સાથે દર વર્ષે દેશ અને દુનિયાભરમાંથી 97 લાખથી વધુ ભક્તો સોમનાથની મુલાકાત લે છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના હસ્તે રમણેચી ખાતે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફના રહેણાંક માટે અંદાજિત 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ટ્રાન્ઝિટ હોસ્ટેલ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ આંબરડી સફારી પાર્ક ખાતે નવનિર્મિત લેપર્ડ મોટ કેજની વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે આ સુવિધાથી વન કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારીમાં વધારો થશે, તેમજ કર્મચારીઓ વધુ કાર્યક્ષમતાથી કામ કરશે. મંત્રીએ વનકર્મી બીટ ગાઈડ અને ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો.
2: વન વિભાગના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે, ગાર્ડ અને ફોરેસ્ટર માટેના, અને 8 જેટલા વન પરિવારના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે, એ પરિવાર સાથે આ જગ્યાએ નિવાસ કરી શકશે અને એને કારણે એના પરિવારની સુખ સુવિધામાં તો વધારો થશે, પરંતુ એને પોતાની જે ફરજ છે એ પણ વધારે કાર્યક્ષમતાથી બજાવી શકશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABD ને ફોલો કરશો. અબડાસા અને લખપત તાલુકાના દરિયાકાંઠેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા હતા. શનિવાર એક જ દિવસમાં જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળી આવ્યા હતા, જેની અંદાજીત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 18 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત અબડાસાના લુણા ટાપુ પરથી એક ડ્રોન વિમાનનું પાંખિયું પણ મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. મળી આવેલા પેકેટો પ્લાસ્ટિકના બે કોથળામાં છુપાવવામાં આવ્યા હતા અને તેનું વજન આશરે 24 કિલોગ્રામ જેટલું હતું. કોસ્ટગાર્ડ દ્વારા 20 પેકેટ ચરસની કિંમત 12 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તેવી જ રીતે લખપત તાલુકાના બકલ ટાપુ વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને પણ એક કોથળામાંથી 10 જેટલા ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. રાજ્યમાં ફરી એકવાર ગરમીનો કહેર વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 7 દિવસ માટેની આગાહીમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 6 દિવસ દરમિયાન અંગ દજાડતી ગરમીનો અનુભવ થશે. હાલ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. નોર્થ ઇસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વ્યક્ત કરી છે.
1: आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में ज्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. टेम्परेचर की जो रेंज रहेगी लैंड रीजन पे, ये 41 से 44 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए. और जो हीट वेव की वार्निंग है आने वाले 6 दिनों के लिए.
0: IPL ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગીલે 84, જ્યારે સાઈ સુદર્શને 55 રન બનાવ્યા. 230 રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 152 રનમાં ઓલઆઉટ થયું. રાજસ્થાન રોયલ્સ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી આ બદલ તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન IWLF દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 11 મેથી 17 મે સુધી એશિયન સિનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપનો ઉદઘાટન સમારોહ 12 મે મહાત્મા મંદિર કન્વેન્શન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સ્પર્ધામાં 31 દેશોના આશરે 200 રમતવીરો, 200 જેટલા કોચ, સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજર સહિત 50 જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ સહિત મહાનુભાવો હાજર રહેશે. રાજ્યભરમાં અધિક માસ નિમિત્તે વિવિધ તીર્થસ્થાનો અને મંદિરોમાં મનોરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુંદરકાંડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે. મંદિરોમાં ભક્તોની ભીડ પણ જોવા મળશે, ત્યારે અમદાવાદની સોલા ભાગવત વિદ્યાપીઠ કાંઠે ખાતે પણ આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
3: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
2: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
3: તો પછી સાચો નંબર
2: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
3: તમે તો બચાવી લીધો દીદી.
2: કામથી નહીં
3: કરું છું. RBI કહે છે,
4: યોગ્ય નાણાકીય

0: વર્તન કરે તમારું રક્ષણ.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમસફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.
4: આવો સાંભળીશું ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ

પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. સમાચાર વિગતવાર. તમિલનાડુમાં ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે સવારે 10 વાગે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના 9 મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે 234 સભ્યોના ગૃહમાં 120 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યા બાદ વિજયનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. લોકભવનના જણાવ્યા અનુસાર VCK અને IUML પક્ષોએ સમર્થનપત્રો સોંપ્યા છે. બંને પક્ષોના 2-2 ધારાસભ્યો છે. રાજ્યપાલે વિજયનને 13 મે સુધી વિધાનસભામાં વિશ્વાસમત મેળવવાનો નિર્દેશ પણ આપ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાજ્યપાલ કૈલાશનાથને શ્રી રંગાસ્વામીને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. તેઓ 13 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે આ તેમનો 5મો કાર્યકાળ હશે. 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના નેતૃત્વ હેઠળના NDAએ બહુમતી મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગે તેઓ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે, જ્યાં તેઓ આશરે 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુરુથી મહાબબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147ના 4 માર્ગીય કાર્યનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલમાં PM મિત્ર પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે. આ પાર્ક, જેને કાકટિયા મેગા ટેક્સટાઇલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે PM મિત્ર યોજના હેઠળ વિકસાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સિંધુ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે, જે એક મુખ્ય આરોગ્ય સંભાળ માળખાગત પહેલ છે, જે હૈદરાબાદમાં એક અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધિત કરશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરશે. આ બેઠક દરમિયાન શ્રી શાહ કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોના ઉપયોગ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરશે, જેથી 0 જાનહાનિ અને સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન ન થાય તે પણ જોશે. મંત્રી દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરશે, જેમાં મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સનું રક્ષણ, નદી વ્યવસ્થાપન પહેલ અને આગાહીમાં વૈજ્ઞાનિક પ્રગતિનો સમાવેશ થાય છે. મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાં પૂરની આગાહી અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવા અને એક સાથે આપત્તિઓનો સામનો કરવા માટે તૈયારીઓ વધારવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને પૂર અને ગરમીના મોજાના પડકારોને પહોંચી વળવાનો સમાવેશ કરવામાં આવશે.

આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પર્યટનના વૈશ્વિક કેન્દ્ર તરીકે 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ઉપસ્થિત રહેશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર હાલમાં તેના સુવર્ણયુગનો અનુભવ કરી રહ્યું છે. તેના ધાર્મિક મહત્વ ઉપરાંત સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં પણ અગ્રણી તરીકે ઉભરી રહ્યું હોવાનું અમારા સંવાદદાતા અપર્ણા કુંટ જણાવી રહ્યા છે. કેરલમમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગઈકાલે નવી દિલ્હીમાં મળ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાહુલ ગાંધી, કેરલમના પ્રભારી મહાસચિવ દીપા દાસ મુનશી, સંગઠન મહાસચિવ કેસે વેણુગોપાલ અને વરિષ્ઠ રાજ્ય નેતાઓ રમેશ ચેન્નીથલા અને વીડી સતીશન પણ હાજર રહ્યા હતા. પાર્ટીએ જણાવ્યું હતું કે કેરલમના નવા મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે અને ટૂંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે. તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી છે. અંડર 15 કેટેગરીમાં ભારતની અક્ષિતાએ 30-33 કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનની આયઝન મરાત સામે એકતરફી વિજય મેળવ્યો. અંજીએ 37 કિલોગ્રામમાં ઉઝબેકિસ્તાનની સરવિનોઝને 5-0 હરાવી સોનિયાએ 40 કિલોગ્રામમાં કઝાકિસ્તાનની ડાયનાને 5-0 હરાવી તો 43 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની સેઝીમને એકતરફી મુકાબલામાં હરાવી. 46 કિલોગ્રામમાં હંસિકા અત્રીએ કોરિયાની હુઈ ઇઓનને હરાવી. 58 કિલોગ્રામમાં સુનેનાએ કઝાકિસ્તાનની અરગંદ અબ્દિખાનને હરાવી તો 61 કિલોગ્રામમાં ભૂમિકાએ ચાઇનીઝ તાઇપેનની ચિયાઓ ચિંગ ચાંગને હરાવી. 64 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની યાસ્મિન જુટખાવાને 4-1 હરાવી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉધાડ.
1: આજના તમામ અખબારોએ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે લીધેલા શપથ અને તમિલનાડુમાં મુખ્યમંત્રી તરીકે આજે વિજય થલા પદે શપથ લેશે તે સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે સુવેન્દુની માતાએ કહ્યું અરજીકર પીડિતાને ન્યાય આપો. સુવેન્દુએ પ્રથમ બેઠક લો એન્ડ ઓર્ડર પર કરી. વિજયપદ પરિણામના 5 દિવસ બાદ બહુમતી, આજે શપથ. સંદેશની હેડલાઇન છે થલાપતિ વિજય તમિલનાડુના નવા સીએમ બનશે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે અંતે વિજયનો વિજય. તમિલનાડુમાં આજે શપથ, સુવેન્દુ સરકારનો શુભારંભ. બંગાળમાં પહેલીવાર ભાજપનો એકાધિકાર.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ટીવીકે ના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: ચલો સાંભળીશું હમે રાહી પ્યાર કે કાર્યક્રમનો શેષ ભાગ.

0: इन्हें आपके घरों में पहुंचाती है।
1: वंदे मातरम,
2: वंदे मातरम,
1: वंदे मातरम थी जय हिंद सुधीनी अविरत अस्खलित वाणी एटले आकाशवाणी। 1927 થી જન જનપદ સુધી જનવાણીની અભિવ્યક્તિ એટલે આકાશવાણી।
3: તે ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે। હું જ સાચો તેવું રાખવાની
4: બદલે માતાને મળી શકે સેવા કે દરેક માતાને એવી સેવા મળે
5: કે સુવિધા હોય કે મને માત્ર 100 નચિકેતા આપો તો હું જગતની સુરત પલટાવી નાખું।
6: સ્કૂલનો પણ વિકાસ ખૂબ જ સરળ થયો છે। સ્કૂલો એ મુખ્ય માધ્યમ છે ચેસ માટે ડેવલપમેન્ટનું। અને જો સ્કૂલોમાં
1: વ્યક્તિથી વિશેષ વ્યક્તિ સુધી સૌ કોઈને આવરી લેતી સરવાણી એટલે આકાશવાણી।
7: અહિંસા તો શક્તિ કી પરાકાષ્ઠા હૈ, યે હો તો તો ભાંડુ કી નિશાની કો જાતી હૈ અહિંસા।
1: કલા સાહિત્ય સંગીત અને સંસ્કૃતિની નિર્મળ આરસી એટલે
8: આકાશવાણી।
1: આપના દ્વારા આપણી વાણી આકાશવાણી, એક સશક્ત જનમાધ્યમ એટલે આકાશવાણી, આકાશવાણી, આકાશવાણી।

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: અલી નૈના,
2: હા,
1: આ ચંપાબેનને કેટલું દુઃખ
2: છે? અમલી, એમને શેનું દુઃખ?
1: આ બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને જવું પડે છે?
2: હા અલી, હો, ઈ વાત તો હાચી.
1: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર ન ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
2: તે હાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
1: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણી તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
2: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચાહું આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
1: સાચી વાત છે, હા, આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
2: સાચી વાત કીધી તે. હો,
3: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
4: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.

0: 96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.
1: પ્રસ્તુત કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી સ્માર્ટ રિસ્ટબેન્ડ એપ્લિકેશન, ડોક્યુમેન્ટ્સ અને ટ્રેનિંગની.
0: આજે આપણે વાત કરીશું એ પડાવની, જ્યાં તૈયારી કાગળ પરથી નીકળીને પગલું બની જાય છે. આ પડાવ છે એમ્બાર્કેશન, એટલે કે એરપોર્ટનો દિવસ, ઉડ્ડયનનો દિવસ, અને પછી સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરવાનો પહેલો દિવસ.
1: કેટલાય હજ યાત્રીઓ માટે આ પહેલી વિદેશ યાત્રા હોય છે. કોઈના માટે આ પહેલી ફ્લાઇટ હોય છે, કોઈના માટે આ પહેલો અનુભવ હોય છે. આટલી મોટી ભીડ વચ્ચે ડિસિપ્લિનમાં ચાલવાનો.

0: અને પછી સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરવાનો પહેલો દિવસ.
1: કેટલાય હજ યાત્રીઓ માટે આ પહેલી વિદેશ યાત્રા હોય છે, કોઈના માટે આ પહેલી ફ્લાઇટ હોય છે, કોઈના માટે આ પહેલો અનુભવ હોય છે. આટલી મોટી ભીડ વચ્ચે ડિસિપ્લિનમાં ચાલવાનો.
0: હા, એમ્બાર્કેશનનો દિવસ ઘર માટે પણ ખાસ હોય છે અને યાત્રી માટે પણ. ઘરમાં દુઆ થાય છે, વિદાય થાય છે અને આંખોમાં આંસુ પણ હોય છે. પરંતુ યાત્રીના મનમાં બીજી એક તરફ ગભરાટ પણ હોય છે. એરપોર્ટના નિયમો, બેગેજ, બોર્ડિંગ અને સમય પર પહોંચવાનું દબાણ. એમ્બાર્કેશનના દિવસે યાદ રાખો, ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર હંમેશા હાથમાં રાખો, જરૂરી દવાઓ. પ્રસ્તુત કરીએ છીએ, નમસ્કાર આદાબ,
1: ભીડ વચ્ચે ડિસિપ્લિનમાં ચાલવાનો.
0: હા, એમ્બાર્કેશનનો દિવસ ઘર માટે પણ ખાસ હોય છે અને યાત્રી માટે પણ. ઘરમાં દુઆ થાય છે, વિદાય થાય છે અને આંખોમાં આંસુ પણ હોય છે. પરંતુ યાત્રીના મનમાં બીજી એક તરફ ગભરાટ પણ હોય છે. એરપોર્ટના નિયમો, બેગેજ, બોર્ડિંગ અને સમય પર પહોંચવાનું દબાણ. એમ્બાર્કેશનના દિવસે યાદ રાખો, ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર હંમેશા હાથમાં રાખો, જરૂરી દવાઓ હેન્ડબેગમાં રાખો, ભારે સામાન ઓછો રાખો અને નક્કી કરેલી સીમાનું પાલન કરો. પોતાના સમૂહ સાથે રહો અને હેલ્પ ડેસ્કની જાણકારી યાદ રાખો.
2: હજયાત્રીઓ માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે, કૃપા કરીને લાઇનમાં આવો. વૃદ્ધો અને બીમાર યાત્રીઓ માટે વ્હીલચેર ઉપલબ્ધ છે.
3: બેટા, આ મારો બોર્ડિંગ પાસ, આ ક્યાં બતાવવાનો છે?
2: સાહેબ, તમે બિલકુલ ફિકર ન કરો. પહેલા તમે આ ફોલ્ડર મને આપો. આ તમારો પાસપોર્ટ, આ વિઝા કોપી અને આ બોર્ડિંગ પાસ. હવે તમે મારી સાથે ચાલો.
3: મારી બેગ પણ અહીં જશે? મને ડર લાગે છે કે ક્યાંક ખોવાઈ ન જાય.
2: સાહેબ, બેગેજ પર ટેગ લાગશે. આ ટેગ નંબર તમારા બોર્ડિંગ પાસ પર પણ હશે. તમે બસ ટેગનું સ્ટીકર તમારી પાસે સંભાળીને રાખો.
3: હા
4: બેટા, મારી દવા, મારું પાણી, હું લાઇનમાં ઊભી નહીં રહી શકું.
2: અમ્મા, તમે બેસી જાઓ, હું વ્હીલચેર બોલાવું છું. તમારી દવા તમારી હેન્ડબેગમાં છે ને?
4: હા બેટા, મારી દીકરીએ કહ્યું હતું કે દવા હાથની બેગમાં જ રાખજે.
2: બહુ સારું કર્યું. હવે તમે આરામથી ચાલો.
1: આ જ હોય છે સેવા. ભીડની વચ્ચે પણ ઇન્સાનિયતનો અવાજ. હજ યાત્રાનો સૌથી પહેલો પાઠ એ જ છે કે ભીડમાં પણ શાંતિ રાખવાની હોય છે.
0: યાત્રીઓને એ પણ જણાવવામાં આવે છે કે સિક્યુરિટી ચેક દરમિયાન શું કરવાનું છે. બેલ્ટ, વોચ, ધાતુની વસ્તુઓ, મોબાઈલ બધું નિયમ અનુસાર કાઢવાનું હોય છે અને જો કોઈ વૃદ્ધ કે બીમાર છે તો સહાયક સ્ટાફ તેની મદદ કરે છે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: ઉડાન પછી જ્યારે જહાજ સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરે છે ત્યારે યાત્રીના હૃદયમાં એક અલગ હલચલ હોય છે. આ હલચલ ડરની નહીં, શ્રદ્ધાની હોય છે, કારણ કે આ ભૂમિ ઇબાદતની ભૂમિ છે.
0: ઇમિગ્રેશન, લગેજ કલેક્શન, બસોમાં બેસવું અને પછી રોકાવાની જગ્યા સુધી પહોંચવું અને આ આખા તબક્કામાં માર્ગદર્શન બહુ જરૂરી હોય છે.
6: તમામ હજયાત્રીઓ ધ્યાન આપે, તમારું ગ્રુપ બસ નંબર 12માં જશે. કૃપા કરીને તમારા ગ્રુપ લીડર સાથે રહો.
3: મારી બેગ બસમાં ક્યાં રાખવામાં આવશે?
7: કરીમ સાહેબ, પહેલા તમે બેસો. બેગ નીચે ડીકીમાં જશે. દરેક બેગનો નંબર નોંધી લેવામાં આવશે. તમે ચિંતા નહીં કરો.
4: મારે ટોયલેટ જવું છે બેટા. બસ ક્યારે ઉપડશે?
6: અમ્મા, ટોયલેટ સામે છે. હું તમારી સાથે ચાલું છું. તમે ઉતાવળ ન કરો. બસ તમારા વગર નહીં જાય.
4: ખુદા તમને સલામત રાખે.
1: નાની નાની મદદ યાત્રીઓ માટે મોટા ભરોસામાં બદલાઈ જાય છે. ઘણા કાફલા પહેલા મદીના પહોંચે છે. મદીના એ શહેર છે જ્યાં મસ્જિદે નબવીનો પડછાયો હૃદય પર ઉતરે છે. ત્યાં પહોંચીને કેટલાય યાત્રીઓની આંખોમાં આંસુ આવી જાય છે.
0: પરંતુ મદીનામાં પણ નિયમો છે. બહાર નીકળવાનો નિયમ, ભોજનનો નિયમ, સમૂહમાં પાછા ફરવું યાને વાપસી અને સ્વાસ્થ્યનું ધ્યાન, હોટલમાં રૂમ એલોટમેન્ટ, ફૂડ અરેન્જમેન્ટ અને મેડિકલ ડેસ્ક, આ બધું યાત્રીઓને સ્થિરતા આપે છે જેથી તેઓ આરામ કરી શકે.

0: કરીમ સાહેબ, તમારો રૂમ આ તરફ છે, આ તમારી ચાવી છે, આ ભોજનનો સમય છે. જો તબિયત ખરાબ હોય તો મેડિકલ ડેસ્ક નીચે છે.
1: હા, પહેલી વાર લાગે છે કે હું સાચે જ અહીં છું, મદીનામાં.
0: સાહેબ, તમે આરામ કરો, કાલે મસ્જિદ એ નબવી માટે સમૂહ સાથે નીકળીશું. કૃપા કરીને સમયનું ધ્યાન રાખજો.
1: હા બેટા, હું કોશિશ કરીશ કે કોઈને પરેશાની ન થાય.
2: મદીનાની પહેલી રાત માત્ર આરામની રાત નથી હોતી, આ એક એવી જવાબદારીની રાત હોય છે, કારણ કે આગળ મક્કાનો મોટો તબક્કો બાકી હોય છે.
3: હજ યાત્રામાં એક બીજી મહત્વની ભૂમિકા હોય છે, હજ ડેપ્યુટેશનિસ્ટની. આ એ લોકો હોય છે જે યાત્રીઓની સહાયતા, વહીવટી વ્યવસ્થા અને કેટલીક વાર મેડિકલ સહાયતામાં પણ સહકાર આપે છે.
2: અને યાત્રીઓને એક ખબર પણ નથી પડતી કે તેમની પાછળ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અને હજ કમિટી ઓફ ઇન્ડિયાની કેટલી મોટી ટીમ કામ કરી રહી છે.
3: અને આ જ સેવા હજના અનુભવને સહજ બનાવે છે.
4: બેટા, મારો દીકરો ભારતમાં છે, હું તેને કહેવા માંગુ છું કે હું ઠીક છું. નેટવર્ક મળશે?
5: અમ્મા, તમે અહીં બેસો, હું તમને કોલ કરાવવામાં મદદ કરું છું. તમે બસ તેનો નંબર જણાવો.
4: શુક્રિયા બેટા.
5: લો અમ્મા, તમારા દીકરાને કોલ લાગી ગયો છે, તમે વાત કરો.
4: બેટા અક્રમ, કેવો છે તું? હું અહીં પહોંચી ગઈ છું. અહીં બહુ સારા લોકો છે, બહુ સારી વ્યવસ્થા છે. એમણે ફોન લગાવી આપ્યો. તમે બધા મારી ચિંતા ના કરતા, હું તમારા માટે દુઆ માંગીશ. ઠીક છે બેટા, હવે હું રાખું છું. ખુદા હાફિઝ. તમારો પણ આભાર મારા દીકરા સાથે વાત કરાવવા માટે.
5: શુક્રિયા અમ્મા, તમારી મદદ જ અમારી ફરજ છે.
3: ક્યારેક એક ફોન કોલ પણ સેવા બની જાય છે, કારણ કે તે કોઈ માના દિલને સુકૂન આપે છે. આજના એપિસોડનો સંદેશ બહુ સ્પષ્ટ છે, હજની યાત્રામાં સેવા, અનુશાસન યાને કે શિસ્ત અને સહારો, આ ત્રણ શબ્દો યાત્રીઓની સુરક્ષા અને સુવિધાની ચાવી છે.
2: જ્યારે તમે સમયનું પાલન કરો છો, સમૂહ સાથે રહો છો, ડોક્યુમેન્ટ સંભાળો છો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો, તો તમે પોતે પણ સુરક્ષિત રહો છો અને બીજા માટે પણ સરળતા બનાવો છો. ઇબાદત પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બની જાય છે.
3: તો હવે અમને રજા આપો, આગલી કડીમાં આપણે વાત કરીશું મક્કા, ઉમરા અને હજના મુખ્ય અરકાનની, અને જણાવીશું કે ભીડમાં આત્મસંયમ કેવી રીતે તમારી સૌથી મોટી તાકાત બને છે.
2: ત્યાં સુધી
3: નમસ્કાર,
2: ખુદા હાફિઝ.

આ હતું અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારીનો રેડિયો કાર્યક્રમ 96.7 FM પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે.

96.7 FM પર આ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની રૂપરેખા. બરાબર 8:35 સાંભળશો આપ કાર્યક્રમ ચિત્રલોક. 9:30 આજ કે ફનકાર. સવારના 10 આપ સાંભળશો ગુજરાતીમાં ગીતો, જેમાં ફિલ્મી ગીતો આપ સાંભળશો. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ 10:30, જેમાં નવી ફિલ્મી ગીતોના ફિલ્મના ગીતો આપ સાંભળશો. દિલસે કાર્યક્રમ 11:02, તરન્નુમ 11:30.

આજે કાર્યક્રમમાં આપ સાંભળો છો થીમ આધારિત શીર્ષક આધારિત ફિલ્મી ગીતો 11:02 અને 11:30 તરન્નુમ કાર્યક્રમમાં આપ સાંભળો છો જૂના હિન્દી ફિલ્મી ગીતો. બાર વાગીને પાંચ મિનિટે યાદો કે મહેફિલ, બપોરે 1 વાગે સુરીલા સફર, 1:02 ત્રિવેણી કાર્યક્રમ સાંભળશો ગુજરાતીમાં સુગમ સંગીત, 2:35. મંચાહી ગીત બપોરના 3 વાગે, 3:30 નાટ્ય તરંગમાં ડ્રામા સાંભળશો, 4 વાગે પિટારા જેમાં બોમ્બે ટોકીઝ આજે આપ સાંભળશો. સાંજના 5 વાગે કાર્યક્રમ સરગમ જેમાં 90ની સાલના ગીતો આપ સાંભળી શકશો. 5:30 સુરેલી સાંજ જેમાં ગુજરાતી ફિલ્મી અથવા ગેર ફિલ્મી ગીતો, 6 વાગે સાંજે સુરેલા સફર જેમાં હિન્દી જૂની ફિલ્મના ગીતો આપ સાંભળી શકશો.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને

0: બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: और विविध भारती से आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: चित्रलोक कार्यक्रम में वक्त है एक अंतराल का।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો?

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: मिलती हैं धाराएं तीन, विचार, स्वर और संगीत।
1: तुझको चलना होगा, तुझको चलना
2: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
0: सुबह 8:15 और दिन में 2:15 सिर्फ विविध भारती पर।
4: और इसी के साथ आज का चित्रलोक कार्यक्रम संपन्न करने की नेहा अगरकर देसाई को दीजिए आज्ञा। नमस्कार।

0: अपनी तरंगों की ताल पर आप हैं विविध भारती के संग। आज के फनकार कार्यक्रम आप सुनेंगे कुछ ही पलों के बाद।
1: तमारी चा।
2: अरे यार ये माई भाड़ू दवा कई रीते मैनेज करूं?
1: एक नुस्खो छे सारा पैसा मळशे।
2: कई रीते?
1: તમારી બેંક ડિટેલ્સ આપો, કેટલાક લોકો પૈસા મોકલશે, પછી એમણે જણાવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો, કમિશન તારું।
2: આટલું સહેલું?
1: શાનો ઈઝી, આ મની મ્યુલ છે, ઇલીગલ પૈસા ફેરવે છે બીજાના એકાઉન્ટમાંથી, અપરાધ છે, જેલ થઈ શકે છે।
2: ના ભાઈ ના, જેલ નથી જવું, આરબીઆઈ કહે છે।
3: જાણકાર બનો, સતર્ક રહો।
4: બચ્ચો કે સાથ ધૂલ મિટ્ટી મેં ખેલા કરતા થા।
0: સંગીતકાર સચિન દેવ બર્માલ।
4: બહુત હી બુઢા કિસાન एक गीत गाया करता था, एक बूढ़े किसान का गीत मेरे दिल में घर करता गया।

0: विविध भारती पर। घोलती है आपके जीवन में शास्त्रीयता, बारीकियां रागों की, श्रृंगार
1: आवे किशनबा 96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર બરાબર 10 વાગે સાંભળશો ગુજરાતીમાં ન્યૂઝ હેડલાઇન્સ। વડોદરા કેન્દ્રની સંઘ
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નાઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એને રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા। કેરલમમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નવી દિલ્હીમાં મળ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે। સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક, વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે। કેન્દ્ર સરકારે શ્રમ સંહિતા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેનાથી કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કાર્યરત આઉટસોર્સ અને કરાર આધારિત કર્મચારીઓના રક્ષણને મજબૂત બનાવવામાં આવશે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે યુક્રેન સાથેનું યુદ્ધ હવે તેના અંત તરફ। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ત્રિનિદાદ અને ટોબેગોમાં પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસર સાથે નેલ્સન ટાપુની મુલાકાત લીધી। ઈરાનના નૌકાદળે ઈરાની તેલ ટેન્કરો અને વાણિજ્યક જહાજો પર હુમલાના જવાબમાં અમેરિકી લશ્કરી થાણાઓ અને જહાજો પર હુમલા કરવાની ચેતવણી આપી। રાજ્યભરમાં અધિક માસ નિમિત્તે વિવિધ તીર્થસ્થાનો અને મંદિરોમાં મનોરથનું આયોજન। કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા। અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી। આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે। આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું। હવે પછી આપ મુખ્ય સમાચાર 11 વાગે સાંભળી શકશો। નમસ્કાર।

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. આજના કાર્યક્રમમાં આપને સંભળાવીશું ગુજરાતી ફિલ્મી ગીતો. અને આપ સર્વે શ્રોતા મિત્રોને સૌપ્રથમ આજે માતૃ દિવસની ખૂબ ખૂબ મંગલ કામનાઓ પાઠવીએ છીએ. આજના મધર્સ ડે પર આપ સર્વે હંમેશા આપની માતા સાથે ખુશ રહો અને હસતા રહો એવી મંગલ કામનાઓ સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ પારકી થાપણ ફિલ્મના ગીત સાથે. આશા ભોંસલે અને બદ્રી પવારના સ્વરમાં ગવાયેલ આ ગીતને લખ્યું છે અવિનાશ વ્યાસે અને સંગીત ગૌરાંગ વ્યાસનું.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: નીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: જમીની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: શિક્ષા સ્કીમનો ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આવો હવે સાંભળીએ પૂજાના ફૂલ. આ ફિલ્મનું સુરેશ વાડકર અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ગવાયેલા ગીત.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: ચીની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-4-4-7.
4: બુદ્ધુ, નવી કાર જીતવાનો મોકો? વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
5: ધોબી ના બુદ્ધુ,
4: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો.

0: સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
1: તું સમજી ગઈ ને? રિલેક્સ.
2: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
0: આરબીઆઈ કહે છે સ્માર્ટ બનો,
2: કૂલ રહો.
3: કાર્યક્રમમાં હવે સાંભળીએ મૈના ગુર્જરી ફિલ્મનું ઉષા મંગેશકર અને દિલીપ ધોળકિયાના સ્વરમાં ગવાયેલ આ ગીત. સંગીત દિલીપ ધોળકિયાનું અને શબ્દરચના રમેશ ગુપ્તાની.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

વણઝારી વાવ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા મહેન્દ્ર કપૂર અને દમયંતી બરડાઈના સ્વરમાં ગવાયેલ. આ સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ, આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપપલને રજા આપશો. નમસ્કાર. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 11 વાગે સાંભળશો ગુજરાતીમાં ન્યૂઝ હેડલાઇન્સ.

96.7 FM પર આ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. અને આજે માતૃત્વ દિવસની આપ સર્વે શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ મંગલકામનાઓ પાઠવું છું. મધર્સ ડે, ઇન્ટરનેશનલ મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે અને આજે તે રવિવાર છે. મા વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું છે, કારણ કે ભગવાનની ઉપમા મા અને બાપને આપવામાં આવે છે. ભગવાનને માનવામાં આવે છે પણ કોઈએ જોયા નથી, તો ત્યાં હંમેશા માનું મોઢું કે માનો ચહેરો અગર તમે જુઓ છો ત્યારે તમને એવું ફીલ થાય છે કે હા, ભગવાન કદાચ આવા જ હોઈ શકે. કાં તો પિતાને જુઓ છો તો તમને એવું જ ફીલ થાય કે ભગવાન આવા હોઈ શકે, તમે જે પણ ભગવાનને માનતા હોય. મા વિશે જેટલું પણ કહીએ કે ગોળ વિના સુનો કંસાર અને મા વિના સુનો સંસાર, એવી ઘણી બધી કહેવતો છે. તો મમ્મીને વિશે તમે પણ શું કહેવા માગો છો એ આપ વિવિધ ભારતી પર મેલ કરીને પણ જણાવી શકો છો તમારા વિચારો. અને કાર્યક્રમો પણ આપ સાંભળો છો તેમાં ઘણા બધા કાર્યક્રમો એવા હોય છે જેમાં તમે તમારી અભિવ્યક્તિ કરી શકો છો. તો આજના કાર્યક્રમમાં ફરી એક વખત આપને મધર્સ ડેની મંગલકામનાઓ પાઠવીએ છીએ. અને કાર્યક્રમમાં સૌપ્રથમ આપને સંભળાવીએ દાદીમા ફિલ્મનું મનાડે અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં ગવાયેલ આ ગીત, રોશનનું સંગીત અને શબ્દરચના મજરૂહ સુલતાનપુરીની.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ રાજા ઓર રંક. આ ફિલ્મનું લતા મંગેશકરનું ગાયેલ આ ગીત, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને શબ્દરચના આનંદ બક્ષીની.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ હમટી શર્મા કી દુલ્હનિયા. આ ફિલ્મનું રાહત ફતેહ અલી ખાના સ્વરમાં ગવાયેલા ગીત, જાવેદ અહેમદનું સંગીત અને શબ્દરચના અહેમદ અનીસ તથા ડૉક્ટર અમાનુલ્લાહ ખાનની.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: કાર્યક્રમમાં સાંભળીએ ધી ડર્ટી પિક્ચર. આ ફિલ્મનું સુનીત ચૌહાણનું ગાયેલ આ ગીત, વિશાલ અને શેખરનું સંગીત તથા શબ્દરચના રજત અરોરાની.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: બાજીરાવ મસ્તાની આ ફિલ્મ શ્રેયા ઘોષાલ અને ગણેશ ચંદા શિવના સ્વરમાં ગવાયેલ સાથી કલાકારો સાથે આ ગીત ગાવામાં આવ્યું હતું. કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં આ હતું અંતિમ ગીત. સાહિલ પ્રિતેશનું સંગીત અને સિદ્ધાર્થ ગરિમાનું આ ગીતમાં શબ્દરચના હતી. આ સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજયે તામિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં બેંગલુરૂમાં રેલીમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે પુડુચેરીમાં સતત બીજી વખત એનડીએની સરકાર. લોકકલ્યાણના કાર્યોના કારણે આજે 21થી વધુ પ્રદેશોમાં એનડીએ સરકારનું શાસન. પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં સભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. શ્રી મોદી આજે કર્ણાટક બાદ તેલંગાણા અને ગુજરાતના પ્રવાસે. તેઓ આજે સાંજે મોડી સાંજે જામનગર પહોંચશે અને આવતીકાલે સોમનાથમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં ભાગ લેશે. આસામમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ. મુંબઈ પુણે હાઇવે પર સાંસદ સુપ્રિયા સુલેની કારને બીજા વાહને ટક્કર મારી. આકસ્મિક બચાવ. લેબેનોન પર ઇઝરાયેલી હુમલામાં લગભગ 24 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે. કેન્દ્ર સરકારે શ્રમ સંહિતા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેનાથી કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કાર્યરત આઉટસોર્સ અને કરાર આધારિત કર્મચારીઓના રક્ષણને મજબૂત બનાવવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે યુક્રેન સાથેનું યુદ્ધ હવે તેના અંત તરફ. ઈરાનના નૌકાદળે ઈરાની તેલ ટેન્કર અને વાણિજ્યિક જહાજ પર હુમલાના જવાબમાં અમેરિકી લશ્કરી થાણાઓ અને જહાજો પર હુમલો કરવાની ચેતવણી આપી. તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજનો પ્રવેશ. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: મંદ મંદ પવનના સથવારે સરગમ રેલાશે, અંતરના દ્વાર ખુલશે આપોઆપ. અંતરની અટારી અને મનની મેળીએ પ્રસ્તુત

છે કાર્યક્રમ દિલસે. ગુડ મોર્નિંગ, નમસ્કાર. હું છું તમારી રેડિયો દોસ્ત ધ્યાની વ્યાસ. આજે મે મહિનાનો બીજો રવિવાર એટલે કે મધર્સ ડે. ભગવાન ઘેર ઘેર પહોંચી શકતો નથી એટલે જ તેણે મા બનાવી છે, જેનું બીજું નામ પ્રેમ, સમર્પણ અને ત્યાગ. એક મા માટે પોતાના સંતાનનો પ્રેમ હંમેશા સમાન રહે છે, પછી તે પુત્ર રામ હોય કે રાવણ.

एसडी बर्मन, गीतकार आनंद बक्षी। જ્યાં ભૂલ થાય ત્યાં કાન પકડે, અને પડી જાઓ ત્યારે હાથ પકડે, જેના વાલ સોયા ખોળામાં માથું મૂકીને દુનિયાભરની નિરાંતનો અહેસાસ થાય તેનું નામ માં. જી હા, કૌશલ્યા, દેવકી, જશોદા, જીજાબાઈ, પુતળીબાઈ અને ત્રિશલાદેવી જેવી માતાના ખોળામાં વિશ્વની મહાન જ્યોતિર્ધરો મળ્યા.

फिल्म तारे ज़मीन पर स्वर शंकर महादेवन, गीतकार प्रसून जोशी, संगीतकार शंकर एहसान लॉय। માણસ ગમે તેટલો મોટો હોય પરંતુ એક માં આગળ સદાય તે નાનો રહે છે। આવ કહેનાર કેટલાય મળે છે, પરંતુ વાલથી માથા પર હાથ ફેરવી બેટા કહેનાર માત્ર ને માત્ર માં જ મળે છે। જેની આંગળી પકડીને જીવનમાં ચાલ્યા હોય તે માતૃઋણમાંથી આપણે આજીવન મુક્ત થઈ શકતા નથી।

જન્મ લાડલા, સ્વર ઉદિત નારાયણ અને જ્યોત્સના હાર્દિકર, સંગીતકાર આનંદ મિલિંદ, ગીતકાર સમીર. મા નામની ઋતુ હંમેશા બારે માસ ખીલતી જ રહે છે, તેમાં ક્યારે પાનખર હોતી નથી. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો દિલ સે કાર્યક્રમ.

ફિલ્મ ABCD 2ની આ રચના હતી. સ્વર હતો અરિજિત સિંઘ, સંગીતકાર સચિન જીગર, ગીતકાર મયુર પુરી. મિત્રો, મ શબ્દને જ્યારે કાનો લાગે છે ત્યારે જાણે કે આખો સંસાર નાનો લાગે છે. માતા કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવે છે. માતા એ કેળવણી, સંસ્કાર અને જીવન ઘડતરના પાઠ શીખવનાર ઉત્તમ શિક્ષક છે.

0: फिल्म हम आपके कौन की रचना, स्वर लता मंगेशकर, संगीतकार राम लक्ष्मण, गीतकार देव कोहली। जेना अंतरना आशीर्वाद कोई शुभ मुहूर्त थी ओछा नथी ते छे माँ। मित्रों, माता माटे कोई एक दिवस नथी होतो, परंतु दरेक दिवसनी सवार माँ थी ज होय छे। मानी ममता थी आपणुं जीवन हमेशा महकतुं रहे तेवी शुभेच्छा साथे कार्यक्रमनी समाप्ति साथे ध्यानी व्यासना नमस्कार।
1: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
2: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
0: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર, અને હું છું તમારી રેડિયો દોસ્ત ધ્યાની વ્યાસ। પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ। આજે 10 મે, ઉર્દુ કવિતાઓ જેમની કલમનો જાદુ છે અને જેમની કલમનો કરિશ્મા સિને જગતના ગીતોને એક ભાવનાના વિશ્વમાં લઈ જાય છે, તેવા ઉર્દુ કવિ અને ગીતકાર કૈફી આઝમીને આજે પુણ્યતિથિ છે। તેમને સમર્પિત સ્વરાંજલિ સાથે તેમના જ ગીતો

કૈફી આઝમીની પુણ્યતિથિ પર આપ સાંભળી રહ્યા છો તરન્નુમ કાર્યક્રમમાં ગીતકાર કૈફી આઝમીની કલમનો જાદુ. એક અભિનેતા, લેખક અને ગીતકાર તરીકે કૈફી આઝમીએ ઘણી બધી ફિલ્મો કરી. 1970માં ફિલ્મ રાંઝાના સંવાદ કૈફી આઝમીએ લખ્યા.

કૈફી આઝમીની ગીતકાર તરીકેની મુખ્ય ફિલ્મોમાં કોહરા, અનુપમા, બાવરચી, હસ્તે જખમ, નૌનિહાલ અને રઝિયા સુલતાન મુખ્ય હતી. ધર્મેન્દ્ર અને હેમા માલિની અભિનીત ફિલ્મ રઝિયા સુલતાનનું આ ગીત આપના રેડિયો સેટ પર. સ્વર લતા મંગેશકર, સંગીતકાર ખૈયામ, ગીતકાર કૈફી આઝમી.

10 મે 2022ના રોજ 83 વર્ષની ઉંમરે કૈફી આઝમી આ ફાની દુનિયાને છોડીને સદાને માટે અલવિદા કહી ગયા, પરંતુ તેમના ગીતો અને રચનાઓથી તેઓ હંમેશા અમર રહેશે. વિવિધ ભારતી પરિવારની શ્રદ્ધાંજલિ સાથે ધ્યાની વ્યાસના નમસ્કાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ સ્થાપના સંસ્થાના 45મા સ્થાપના સમારોહમાં ઉપસ્થિત. આ પ્રસંગે તેઓએ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં સભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. શ્રી મોદી આજે કર્ણાટક બાદ તેલંગણા અને ગુજરાતના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી આજે મોડી સાંજે જામનગર પહોંચશે અને આવતીકાલે સોમનાથમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં ભાગ લેશે. ચેન્નઈમાં તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13 મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો. નાગાલેન્ડ સરકારે રાજ્યમાં વાહનો પર ધર્મ આધારિત, એનજીઓ સંબંધિત અને અન્ય અનધિકૃત સૂત્રો, સ્ટીકર, ઓળખ અને ઓળખકર્તાઓના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો. ચોટીલાના નાયબ કલેક્ટરે સુખભાદર નદીમાં ગેરકાયદેસર કાળી રેતીની ખનીજ ચોરી પકડી પાડી કુલ 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાવનગરના ખડસલિયા સમુદ્ર કિનારે હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત. ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રથમવાર મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધાનું આયોજન. વિવિધ રાજ્યો અને નેપાળના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જૂનાગઢના સાસણ ખાતે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ સર્જકોને એવોર્ડ વિતરણ કર્યા. વલસાડના વાપી દમણગંગા નદી નજીક 18 એકરમાં ટ્રાન્સપોર્ટ નગર બનશે. 5,000 મોટા વાહન પાર્કિંગની ક્ષમતા. ગુજરાતમાં પ્રથમ વખત આજથી 17 મે દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજાશે. અને શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: आइए अब सुनते हैं कार्यक्रम यादों की महफिल.

0: आप सुन रहे थे बारात फिल्म का ये गाना, मोहम्मद रफ़ी और गीता दत्त के युगल स्वरों में। गीत लिखा था मजरूह सुल्तानपुरी ने, धुन बनाई थी चित्रगुप्त ने।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક। 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે। 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે। આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ। 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
3: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક। 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે। 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર

0: પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો. અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને

0: 26 શ્રી સોમનાથ મંદિર પરિસર પ્રભાસ પાટણ।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ। અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
4: અરે સુનો, આજકાલ યે ક્યા હર રોજ તુમ રેડિયો સુનતી રહેતી હો, પઢાઈ લિખાઈ નહીં કરતી ક્યા? ઘડી દેખો જરા, 3 બજ રહે 3।
5: વો ક્યા હે ના કે આજકાલ મેં હર રોજ દિન મેં 3 બજે સુનતી હું સખી સહેલી।
4: સખી સહેલી?
5: હા, હર રોજ દો સખિયા 3 બજે બડી મજેદાર બાતે કરતી હૈ। ઓર તો ઓર, પઢાઈ, કરિયર, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા ઓર દુનિયા ભર કી દિલચસ્પ જાનકારીયાં ભી દેતી હૈ।
4: અચ્છા, તો મુઝે ભી બતાના જરા, મેં ભી સુનુંગા સખી સહેલી।
5: હા હા, ક્યું નહીં, સખિયા હી નહીં સખા ભી સુનતે હૈ સોમવાર સે શુક્રવાર દોપહર 3 બજે
6: સખી સહેલી।
7: યાદો કે મહેફિલ કાર્યક્રમ આપ સુન રહે હૈ દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી સે। આઈએ અબ સુનતે હૈ સાત સમંદર પાર ફિલ્મ કા ગાના, મોહમ્મદ રફી ઓર કમલ બારોટ કી આવાઝો મે। શબ્દ રચના ફારૂક કૈસર કી હૈ ઓર સુરો મે પિરોયા હૈ ચિત્રગુપ્ત ને।

0: तेल मालिश बूट पॉलिश फिल्म का ये गाना आप सुन रहे थे। प्रेम धवन का लिखा, चित्रगुप्त का संगीत पथ किया हुआ। आवाजें थी मन्ना डे और लता मंगेशकर की।
1: एक बेमिसाल
2: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
4: ત્રણેય કોલેજમાં
5: ચિંતા ના કર,
4: ફીસ તો જો।
6: શું હાલ છે?

0: શું થયું?
1: ફીઝ નું ટેન્શન.
0: રાહુલ નું બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. દેખ્યા છે મીઠાઈ?
2: આરબીઆઈ કહે છે,
1: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ. ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત તેમની સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રીય નીતિને સમર્થન મળી રહ્યું હોવાનો પુરાવો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો રાષ્ટ્રના મૂળને દર્શાવે છે. આજે બેંગલુરૂમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ એવી સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો જે ઝડપથી સુશાસન પૂરું પાડે, ઉકેલો પૂરા પાડે અને દેશને આગળ લઈ જાય. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ અને એનડીએ 21 રાજ્યોમાં શાસન કરે છે, જે લોકકલ્યાણ અને આપણા દેશની સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છે.
1: ભારત કી જનતા કહે રહી હૈ કે હમે પીડ ચાહીએ, હમે કેમ નહીં સોલ્યુશન્સ ચાહીએ, હમે રાષ્ટ્ર નીતિ વાલી રાજનીતિ ચાહીએ. સાથીઓ, આજ પૂરા કા પૂરા દેશ ભાજપા કી રાષ્ટ્ર નીતિ કે સાથ કદમ સે કદમ મિલાકર ચલ રહા હૈ. ઓર કર્ણાટકા તો હમેશા સે હી બીજેપી કે લિયે ઉર્જા કા કેન્દ્ર રહા હૈ.
0: કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યો કે સંસદમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરનારા નારી વંદન સમાધાન બિલ સામે મતદાન કરીને મહિલાઓ સાથે દગો કર્યો છે. પ્રધાનમંત્રીએ લોકોને રાષ્ટ્રીય વિકાસ માટે કામ કરવા અને અમેરિકા ઈરાન યુદ્ધ જેવા ભૂરાજકીય વિકાસ દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહમાં ભાગ લીધો. તેમણે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું પણ ઉદ્ઘાટન કર્યું.
1: યે શહેર સોફ્ટવેર ઓર સર્વિસિસ કે લિયે દુનિયાભર મેં જાના જાતા હૈ, લેકિન ભારત કી સાંસ્કૃતિક પહેચાન, સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિક ચેતના કો ભી ઇસ શહેર ને નઈ ઊંચાઈ દી હૈ. ધ્યાન પ્રાણાયામ ભારત કે સંસ્કારો કા અભિન્ન હિસ્સા રહે હૈ. આ દુનિયા ભર કે લોગ ભારત કે ઇન આધ્યાત્મિક સંસ્કારો સે પ્રભાવિત હૈ.
0: શ્રી મોદી આજે હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. તેઓ 3,175 કરોડ રૂપિયાથી વધુના કુલ પ્રોજેક્ટ્સ ખર્ચે હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોર પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના 4 માર્ગીય બાંધકામનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું પણ ઉદઘાટન કરશે. શ્રી મોદી હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી મોદી આજે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત

કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે શ્રી મોદી સવારે સોમનાથ જશે અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે. તેઓ સરદારધામ પરિસરની પણ મુલાકાત લેશે. ગુજરાતમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

જેને લઈને શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. ચેન્નાઈમાં તમિલ અગાઉ વૈત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયે આજે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 9 મંત્રીઓએ પણ શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને તમિળ ફિલ્મ ઉદ્યોગના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિજયને 234 સભ્યોના ગૃહમાં 120 ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. લોકભવનની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13 મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શ્રી વિજયના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ટીવીકેના વડા સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રીના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી દિસાનાયકે કહ્યું કે શ્રીલંકા અને તામિલનાડુ ઇતિહાસ, સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિકતા અને પેઢી દર પેઢી લોકો વચ્ચેના સંબંધો દ્વારા જોડાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફે ગઈકાલે મિયામીમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે વાતચીત કરી. બેઠક દરમિયાન બંને પક્ષોએ ઈરાન સાથે કરાર કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. અગાઉ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાયેલી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કોઈ પરિણામ આપી શક્યો ન હતો અને પાકિસ્તાન દ્વારા યોજાયેલી ચર્ચા પછી વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાયો નહીં. બીજી બાજુ કતાર કતારીઓને ઈરાન સાથે વાટાઘાટોમાં ખાસ અસરકારક ગણાવતા અમેરિકન અધિકારીઓ સાથે મધ્યસ્થી કરવા માટે પડદા પાછળ શાંતિથી કામ કરી રહ્યું છે. ઇઝરાયેલે લેબેનોન પર અવિરત બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ગઈકાલના હુમલામાં લગભગ 24 લોકો માર્યા ગયા હતા. દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલી હવાઈ અને બોમ્બમારાના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. ઇઝરાયેલે શનિવારે દક્ષિણ લેબેનોનના 9 શહેરો અને ગામડાઓ માટે ખાલી કરાવવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ દક્ષિણના અનેક વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી કાળઝાળ ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 4-5 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળોએ રાત્રે પણ ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. આ સાથે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે મહત્વપૂર્ણ મેચો રમાશે. દિવસની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટકરાશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે સાંજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો છે. દીપિકા કુમારી, અંકિતા ભગત અને કુમકુમ મોહોળની રિકર્વ ટીમે રોમાંચક ફાઇનલમાં યજમાન ચીનને 5-4 પરાજય આપ્યો હતો. અગાઉ ભારતે સેમીફાઇનલમાં 10 વખતના ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને પરાજય આપ્યો હતો. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ખાતે શ્રી મોદી વિશાળ જન અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના આગમન પહેલા સમગ્ર શહેરને રોશનીનો ભવ્ય શણગાર કરાયો છે. વાયુસેના મથકથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના તમામ માર્ગ પર ઝળહળતી રોશની કરવામાં આવી છે. દરબારગઢ, ડીકેવી કોલેજ, બેકુનાડુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ અને અવનવી રોશનીથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
1: આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જામનગર આને વાલે તો કલ સે હમને સબ ઘર મેં દિયે જલા કે મોદીજી કા સ્વાગત કિયા એન્ડ માહોલ જામનગર મેં એસા હૈ કે હમ ઘૂમને નિકલે તો સબ દિવાલી જેસા માહોલ થા, સબ જગહ રોશની થી ઓર યહાં પર ડીકેવી સર્કલ પે જો બેરીકેડ થા ઉસમે હમ થનગનાટ કર રહે હૈ કે યહાં પર ક્યા હોને વાલા હૈ તો સબ જગહ ઉત્સાહી ઉત્સાહ હૈ.
0: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પ્રવાસનના વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર વર્તમાન સમયમાં પોતાના સુવર્ણ યુગમાં છે. ધાર્મિક મહત્વ સિવાય સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં અગ્રણી સ્તરે ઉભરી રહ્યું છે. તેનું લક્ષ્ય દેશના પહેલા શૂન્ય ઉત્સર્જનવાળું મંદિર તરીકે સ્થાપિત કરવાનું છે.
2: મિશન લાઇફ પહેલ કે તહેત સોમનાથ મંદિર ફૂલો કે કચરે કો ખાદ મે ઓર પ્લાસ્ટિક કચરે કો પેવર બ્લોક્સ મે બદલ કર સ્થિરતા કે નયે માનક સ્થાપિત કર રહા હૈ. ઇતના હી નહીં, આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વર્ષા જલ સંચયન પ્રણાલી ઓર મિયાવાકી વનો કે માધ્યમ સે ટ્રસ્ટ તેજી સે નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ કી દિશા મે આગે બઢ રહા હૈ. ડિજિટલ પહેલો ને અબ દુનિયા ભર કે શ્રદ્ધાલુઓ કો ઘર બેઠે પૂજા બુક કરને ઓર પ્રસાદ પ્રાપ્ત કરને કી સુવિધા પ્રદાન કી હૈ. વંદે ભારત એક્સપ્રેસ ઓર અંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો જૈસી વિશ્વ સ્તરીય બુનિયાદી ઢાંચે કી કનેક્ટિવિટી કે સાથ હી દેશ ઓર દુનિયા ભર સે પ્રતિવર્ષ 97 લાખ સે અધિક શ્રદ્ધાલુ સોમનાથ કે દર્શન કે લિયે આતે હૈ. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વના ઉત્સવના પગલે શિવભૂમિ પર ચોમેર ઉમંગ ફેલાયો છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે ધ્વજપૂજા અને મહાપૂજા પણ કરાશે.
3: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલદડપ કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલદડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: વલસાડના વાપી શહેરમાં દમણગંગા નદી નજીક 18 એકરમાં પરિવહન નગર તૈયાર કરાશે. 5000 મોટા વાહન પાર્ક થઈ શકે તેવી તેની ક્ષમતા હશે. વાપી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC દ્વારા આ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે આ નગર તૈયાર થતાં વાપીમાં પરિવહન નગરનો પ્રશ્ન કાયમી રીતે ઉકેલાઈ જશે અને તેનાથી વાપીના ઉદ્યોગો અને પરિવાહકોને લાભ થશે. આ નગરનું નિર્માણ કાર્યનો ઝડપથી પ્રારંભ થશે. જૂનાગઢના સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સર્જનાત્મક પુરસ્કાર સમારોહ યોજાયો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ સર્જકો, સંગીત અને તેમજ સિનેમા ક્ષેત્રના સર્જકોને 24 જેટલા પુરસ્કાર અપાયા હતા. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 14મી તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ કચ્છ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં આજે હીટવેવની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને રાજકોટમાં નોંધાયું, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સાંજે સૌપ્રથમ તેઓ જામનગર પહોંચશે, જ્યાં લાલ બંગલા સર્કલ

0: સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હર રોજ સુબહ 7 સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 9:30 પર સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: પ્લેટફોર્મ નંબર 2 ચલને વાલી
5: સુપર ફાસ્ટ એક્સપ્રેસ કે યાત્રીઓ, આઈ એમ હિયર. તને નહીં, આને મોબાઈલ ચાર્જ કરવો હતો.
6: દિમાગ ચાર્જ કર.
5: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
6: જોયું?
5: પપ્પા હું પે કરું છું. નો સિગ્નલ. હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને.
6: બુદ્ધુ સુધરી જા.
5: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ ફ્રોડ ને કરો. બાય બાય. આરબીઆઈ કહે છે,
6: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
6: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, જે અંતર્ગત સુગમ સંગીત

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हर रोज रात 9:30 पर सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.

0: ખુશાલી ની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: વિવિધ ભારતી પર આપ સાંભળી રહ્યા છો સુગમ સંગીત.

0: ચીની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: માલિની ભાર. નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

કાર્યક્રમના અંતમાં સાંભળે ભદ્રાયુ ધોળકિયાના સ્વરમાં આ ગીત, સંગીતકાર હસમુખ પાટડિયા, ગીતકાર ભગવતી કુમાર શર્મા.

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: નૈની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: आशा फिल्म के इस गीत के साथ ही अब आज का मनचाहे गीत कार्यक्रम समाप्त करने की दीजिए इजाजत। सुनते रहिए देश की सुरीली धड़कन विविध भारती।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. કાર્યક્રમનો આરંભ કરીએ ગાયક ફિલ્મના આ ગીતથી, કુમાર સાનુ, આશા ભોસલે અને શબ્બીર કુમારના સ્વરમાં. ગીતકાર અંજાન, સંગીતકાર બપ્પી લહેરી.

કાર્યક્રમમાં આગળ સાંભળશો સોલ્જર ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વરમાં, બોલ સમીરના, ધૂન અનુ મલિકની.

આવો સાંભળીએ બરસાત ફિલ્મનું આ ગીત, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, બોલ સમીરના, ધૂન નદીમ શ્રવણની.

0: આ સાથે આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બસ થોડી ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ સુરીલી સાંજ.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમનો આરંભ કરીએ સ્વાતિ વ્યાસના સ્વરમાં ઉષ્ણસની આ રચનાથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: કાર્યક્રમમાં આગળ સાંભળીએ પ્રાપ્તિ ધોળકિયાના સ્વરમાં હેમંત દેસાઈની આ રચના.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ

0: છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: કાર્યક્રમમાં આગળ સાંભળીએ ચંદુ મટ્ટાનીના સ્વરમાં હેમંત પુરોહિતની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: કાર્યક્રમમાં આગળ સાંભળીએ હંસા દવેના સ્વરમાં હેમંત દેસાઈની રચના.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ શ્રદ્ધા શાહના સ્વરમાં કવિ નાના લાલની આ રચના.

0: આ સાથે આજનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડીક ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. સુરીલા સફરમાં આજે સાંભળશો યેસુદાસના કંઠે ગવાયેલ કેટલાક ગીતો. કાર્યક્રમનો આરંભ કરીએ અયાશ ફિલ્મના ગીતથી, યેસુદાસના સ્વરમાં, સંગીતકાર રવિન્દ્ર જૈન.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટર

0: જેને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમમાં આગળ સાંભળીએ ત્રિશુલ ફિલ્મનું આ ગીત, યસુદાસ, કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં, બોલ સાહિર લુધિયાનવીના.

0: नंबर 2 से चलने वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों
1: I'm here.
2: तने नहीं आने मोबाइल चार्ज कर वो हतो
1: दिमाग चार्ज कर
2: आवा पब्लिक पोर्ट थी फोन चार्ज करियो तो पर्सनल डेटा थशे पब्लिक
1: जोयू
2: पप्पा हूँ पे करू छू नो सिग्नल हवे शू करीश फ्री वाईफाई छे ने
1: बुद्धू सुधरी जा
2: पेमेंट्स माटे नो ओपन वाईफाई मतलब फ्रॉड ने करो बाय बाय आरबीआई कहे छे
1: करो योग्य शुरुआत बनो फाइनेंशियली स्मार्ट
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
4: કાર્યક્રમમાં આગળ સાંભળીએ તૂટે ખિલોને ફિલ્મનું આ ગીત યેસુદાસના સ્વરમાં, બોલ કેફી આઝમીના, ધૂન બપ્પી લહેરીની.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે.

0: અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમમાં આગળ સાંભળીએ અપને પરાયે ફિલ્મનું આ ગીત યેસુદાસ અને સાથીઓના સ્વરમાં, બોલ યોગેશના, ધૂન બપ્પી લહેરીની.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો ત્યાં?

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: કાર્યક્રમમાં આગળ સાંભળીએ ચશ્મે બદ્દૂર ફિલ્મનું ગીત યસુદાસ અને હેમંતી શુક્લાના સ્વરમાં, બોલ ઇન્દુ જૈનના, ધૂન રાજકમલની.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: સુરીલા સફર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો યેસુદાસના કંઠે ગવાયેલ ગીતો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ સ્વામી ફિલ્મનું આ ગીત, અમિત ખન્નાના બોલ, ધૂન રાજેશ રોશનની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે

0: સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
1: સાંભળશો શિક્ષા ફિલ્મનું ગીત યેસુદાસના સ્વરમાં, બોલ ગૌહર કાનપુરીના, ધૂન બપ્પી લાહિરીની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને

0: આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં આગળ સાંભળીએ ચિત્તચોર ફિલ્મનું ગીત. ગીતકાર સંગીતકાર રવિન્દ્ર જૈન, સ્વર યેસુદાસના.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ અગર ફિલ્મનું ગીત આશા ભોસલે અને યેસુદાસના સ્વરમાં, બોલ ગુલશન બાવરાના, ધૂન સોનિક ઓમીની.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આજે જામનગરમાં રાત્રિરોકાણ કરશે. તેમના આગમનને લઈ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગરમાં કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાવનગર સહિતના વિવિધ શહેર અને તાલુકામાંથી અગ્નિશમન દળના 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તહેનાત કરાયા છે. જામનગરમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિક
1: પ્રધાનમંત્રીજી જો જામનગર મેં વિઝિટ કે લીએ આ રહે ઉસકી વજહ સે લોગો મેં કાફી ઉત્સાહ હૈ. હમ લોગ આજ પ્રધાનમંત્રીજી કી ઝલક કે લીએ ઓર રોડ શો દેખને કે લીએ જાને વાલે હૈ. પ્રધાનમંત્રીજી અગર જામનગર આયેંગે તો હમે ઉસકો દેખ કે યે માહોલ દેખ કે કાફી ખુશી કા માહોલ દિખ રહા હૈ.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલે આ ઉજવણીમાં સહભાગી થશે. ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા પૂર્વભ્યાસ દરમિયાન આજે પાયલટોના સાહસભર્યા કરતબ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જન્મિત શર્માએ

0: જણાવ્યું. સૂર્યકિરણ ટીમ હોક એમકે 132 જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં આવતીકાલે વિવિધ સાહસિક કરતબ રજૂ કરશે. અંદાજે 15 મિનિટ સુધી ચાલનારા એરોબેટિક શોમાં પાયલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાવવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરાશે.
1: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલદડપ કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલદડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: રાજ્યમાં ફરી એકવાર ચિત્તાની વાપસી થવા જઈ રહી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ NTCA ની ટીમ દ્વારા બન્ની ઘાંસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાને વસાવવા સત્તાવાર મંજૂરી અપાઈ છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ સુધીમાં 2 નર અને 2 માદા ચિત્તાને કેન્યાથી કચ્છ લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, તેમ અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીએ જણાવ્યું છે.
2: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ચિત્તાઓને વસાવવા માટે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. બન્ની વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ચિત્તા માટે અનુકૂળ સાબિત થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઉભો કરવાનું પણ આયોજન છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં આશરે 90 વર્ષ જૂના સનાતન રામધામ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. મંદિરમાં દર્શન પૂજન કરી શ્રી પટેલ મહાઆરતીમાં સહભાગી થયા અને તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ મંદિરની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના 10 દિવસના મહોત્સવના અંતિમ દિવસે શ્રી પટેલે મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત 8મા હળપતિ સમાજના સમૂહ લગ્નોત્સવ સમારોહમાં પ્રભુતામાં પગલા માંડતા 32 નવદંપતિને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું, હળપતિ સમાજ ક્યારેય માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નથી મોકલતો, એ સંસ્કાર ગૌરવરૂપ છે. તેમણે યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. દરમિયાન શ્રી સંઘવીના હસ્તે જરૂરિયાતમંદોને આરોગ્ય સહાયના ચેકનું પણ વિતરણ કરાયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે સાસણગીરની મુલાકાત લીધી. તેમણે ખુલ્લી જીપમાં સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. ત્યારબાદ શ્રી મોઢવાડિયાએ ગીર અને એશિયાટિક સિંહોના વૈશ્વિક પર્યટન વિકાસમાં સ્થાનિક પદાધિકારીઓ, હોટેલ સંગઠનના પ્રતિનિધિઓ, રહેવા માટેની જગ્યાના સંચાલકો, ટુરિસ્ટ ગાઇડ્સ તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે સંવાદ યોજી તેમના પ્રશ્નો, સૂચનો અને અનુભવોને સાંભળ્યા હતા.
3: અધિકારીઓ સાથે જંગલ સફારી કરી અને એ સફારીની અંદર ખૂબ અનુભવ મળ્યો. સિંહને પણ વિહરતા જોયા. બીજી જે જીવસૃષ્ટિ છે વન્ય પ્રાણીઓની, એ જીવસૃષ્ટિ પણ જોવા મળ્યું. અને સૌથી અહીંયા વખાણવા લાયક એ છે કે સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. અને રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછ્યા અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. સુરેન્દ્રનગરમાંથી કાળી રેતીની ખનીજ ચોરી પકડાઈ છે. ચોટીલા તાલુકાના છેવાડે આવેલા ચિરોડા ભાદર ગામની સુખભાદર નદીમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા દરોડા પડાયા. તપાસ દરમિયાન કાળી રેતી સહિત 71 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો હોવાનું ચોટીલાના નાયબ કલેક્ટર ST મકવાણાએ જણાવ્યું છે.
4: 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચિરુડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ

0: આ બંને ઇસમો સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
1: હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેર રહેવાની આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સત્તાવાર યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં આવતીકાલે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી, જ્યારે આ સિવાયના શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. ક્રિકેટ. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી મેચમાં હાલ ચેન્નઈની ટીમે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 169 રન કર્યા છે. પહેલા બેટિંગ કરતા રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમ તરફથી સૌથી વધારે 85 રન જોશ ઇંગ્લિશે બનાવ્યા, જ્યારે ચેન્નઈ તરફથી જેમી ઓવર્ટને સૌથી વધુ 3 વિકેટ લીધી છે. પંચમહાલમાં એક માર્ગ અકસ્માતમાં 3 યુવકના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ અમદાવાદ ગોધરા રાજમાર્ગ પર આજે વહેલી સવારે દારૂણિયા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ટક્કર થતાં 3 યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ખોટી બાજુથી પૂર ઝડપે આવતા કાર ચાલક અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતાં તેમાં સવાર 3 યુવક નીચે પટકાયા હતા. 3 મૃતક દારૂણિયા ગામના રહેવાસી હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વાભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: कुछ ऐसा करना है जिससे उनका और उनके परिवार का नाम रोशन हो और देश में उन्हें एक पहचान मिले.

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની।
3: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
4: ના, મને લાગ્યું તમે લાવ્યા છો।
3: ભૂલક્કડ છે તું।
4: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
0: કર્યા।
2: લડો નહીં, જાણો આભા વિશે।
4: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા, એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો। આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર। આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-4-4-7।
5: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
6: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
5: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
6: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
5: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
6: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9,400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં લગભગ 9,400 કરોડ રૂપિયાના અનેક માળખાગત અને ઔદ્યોગિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટથી સંયુક્ત રીતે જોડાણને મજબૂત બનાવવા, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરવા, સલામતી વધારવા અને લોકોને વધુ સારી રીતે મુસાફરી કરી શકે તેનો લાભ આપી શકાશે. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં અગ્રણી દેશોમાંના એક દેશ તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ભારત પશ્ચિમ એશિયા સંઘર્ષથી થયેલ ઉર્જા સંકટનું અસરકારક રીતે સંચાલન કરી રહ્યું છે.
1: बीते सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच चुका है. पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है. पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं, सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं. ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું ઉદઘાટન કરતાં કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવતું હતું. આ ક્ષેત્ર હવે વિસ્તરણના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પીએમ મિત્ર પાર્ક દેશના કાપડ ઉદ્યોગને નવી ગતિ આપશે, જેમાં પાર્કના એકમો ઉત્પાદન અને નિકાસને વેગ આપશે.
1: વારંગલ કા પીએમ મિત્ર પાર્ક દેશ મે ટેક્સટાઇલ ક્રાંતિ કો ગતિ દેગા. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: પ્રધાનમંત્રીએ હૈદરાબાદ પણજી આર્થિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુર અને મહેબૂબનગર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના 4 માર્ગીય બાંધકામ અને સંગારેડ્ડી જિલ્લામાં જહીરાબાદ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા ધરાવતી સિંધુ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી જામનગરમાં રાત્રિરોકાણ કરશે. લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરાશે. આવતીકાલે શ્રી મોદી સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો

0: હોમમાં પણ ભાગ લેશે. શ્રી મોદી વિશેષ મહાપૂજામાં સહભાગી થયા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ભવ્ય એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી આવતીકાલે વડોદરા ખાતે સરદારધામનું લોકાર્પણ કરશે અને જાહેરસભા સંબોધશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026 નિમિત્તે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. અમૃત પર્વ પર નવીનીકૃત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થ સ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્વજપૂજા અને મહાપૂજા યોજાશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
1: 90 મીટર ઊંચી ક્રેન કી સહાયતા સે એક વિશાલ ધાર્મિક કુંભ કો મંદિર કે શિખર તક પહોંચાયા જાયેગા, જહાં વૈદિક મંત્રોચ્ચાર કે બીચ પવિત્ર જલાભિષેક અનુષ્ઠાન સંપન્ન હોગા. સોમનાથ અમૃત પર્વ 2026 કે વિશેષ અવસર પર ભારતીય વાયુસેના ભી પ્રભાસ પાટણ કી પાવન ધરતી પર રોમાંચક હવાઈ કરતબ પ્રસ્તુત કરેગી, જિસમે હવા સે હવા ઓર જમીન સે હવા મેં સમન્વિત ઉડાન પ્રદર્શન દિખાઈ જાયેંગે. આજ સૂર્યકિરણ એરોબેટિક ટીમ ને એર શો કે લીએ હવાઈ નિરીક્ષણ ઓર રિહર્સલ કિયા, જિસસે આસમાન મેં મનમોહક દ્રશ્ય દેખને કો મિલે. આજ હેલિકોપ્ટર સે મંદિર કે શિખર પર પુષ્પ વર્ષા की गई. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
0: તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે આજે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે આજે ફોર્ટ સેન્ટ જ્યોર્જમાં મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત લીધી હતી અને દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી પૂરી પાડવા, મહિલાઓની સુરક્ષા અને ડ્રગ્સની હેરાફેરી સામે લડવા માટે ખાસ એકમોની સ્થાપના સહિત અનેક ફાઇલોને મંજૂરી આપી હતી. શ્રી વિજયે જનતાને સરકારમાં વિશ્વાસ રાખવા અપીલ કરતાં કહ્યું હતું કે તેઓ બધા માટે સરળ અને પારદર્શક શાસન સુનિશ્ચિત કરશે. ધારાસભ્યોના શપથ ગ્રહણ માટે આવતીકાલે રાજ્ય વિધાનસભા સત્ર યોજાશે. નવી રચાયેલી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવા કહેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ બંને વિધાનસભાના પક્ષોના નેતા તરીકે ચૂંટાયા છે. આજે આસામના ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં રણજીતકુમાર દાસ, બિસ્વજીત તૈમરી, અજંતા નિયોગ, રાજદીપ રોય સહિત ભાજપના 8 ધારાસભ્યોએ 10 આસોમ ગણ પરિષદ અને બીપીએફ ધારાસભ્યોની હાજરીમાં એનડીએના નેતા તરીકે ડોક્ટર હિમંતા બિસ્વા શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ તેમને ભાજપ અને એનડીએ બંનેના નેતા જાહેર કર્યા હતા. શ્રી શર્મા લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવા માટે 102 ધારાસભ્યોની સહી કરેલો પત્ર સુપરત કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત પૂર અને ગરમીનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરી. આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી શાહે કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. શૂન્ય જાનહાની અને ન્યૂનતમ સંપત્તિને નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોની જમાવટ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરી. તેમણે દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરી. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં 6 ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. વધુમાં 2 રાજ્યમંત્રીઓને બઢતી આપવામાં આવી અને તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો. રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌના જનભવનમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. રશિયાએ યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રશિયન હુમલાઓમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના ખેરસન પ્રદેશના વડા અલેક્ઝાન્ડર પ્રોકુડીને ખેરસન પ્રદેશમાં 7 લોકો ઘાયલ થયાની જાણ કરી હતી. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે તેણે રાત્રે છોડવામાં આવેલા તમામ 27 રશિયન હુમલા અને ડિકોય ડ્રોનને નષ્ટ કરી દીધા છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો કે કીવે 1000થી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યા છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન બંને નાઝી જર્મનીની હારની યાદમાં ઉજવાતા વિજય દિવસની ઉજવણી માટે શનિવારથી સોમવાર સુધી યુદ્ધવિરામનું પાલન કરવા સંમત થયા હતા. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. લખનૌએ પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 203 રન કર્યા. જવાબમાં ચેન્નઈની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 208 રન કરી મેચ જીતી લીધી હતી. દરમિયાન અન્ય એક મેચ હાલ રાયપુરમાં રોયલ ચેલેન્જ

રેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 34 રન કર્યા છે. પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ચોકી પર થયેલા આત્મઘાતી હુમલામાં 15 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગઈકાલે સુરક્ષા કર્મચારીઓએ પોલીસ ચોકી પાસે આવી રહેલા વિસ્ફોટકોથી ભરેલા વાહન પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી બંદૂકધારીઓના એક મોટા જૂથે પોલીસ ચોકી પર હુમલો કર્યો, જેમાં ભારે ગોળીબાર શરૂ થયો. શક્તિશાળી વિસ્ફોટથી પોલીસ ચોકી સંપૂર્ણપણે નાશ પામી હતી અને ઘણા સુરક્ષા કર્મચારીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હોવાના અહેવાલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9,400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવી કેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આવતીકાલે સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7 વાગે ભૂલે બિસરે ગીત.

7:30 हम हैं राही प्यार के, 8:20 प्रायोजित कार्यक्रम मिनिस्ट्री ऑफ माइनॉरिटी अफेयर्स, 8:30 झरोखा અને ત્યારબાદ ચિત્રલોક, 9:15 પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, 9:30 આજ કે ફનકાર, 10:02 ગુજરાતી ગીત, 10:30 ધૂમ મસ્તી ધૂમ, 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે, 11:30 તરન્નુમ,

બપોરે 12:05 યાદો કી મહેફિલ, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર, જેમાં કોમ્બિયર હશે અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી, નિર્માણ હિતેશ માવાણી. 1:00 સુરીલા સફર. 2:00 ત્રિવેણી. 2:35 ગુજરાતી ગીત. 3:00 સખી સહેલી. 4:00 પિટારામાં ઉજાલે ઉનકી યાદો કે. પાંચ 5:00 સરગમ. 5:30 સુરીલી સાંજ. 6:00 સુરીલા સફર. 7:00 જયમાલા. આઠ 8:00 હવા મહેલ. 8:15 જ

રોખા અને ત્યારબાદ ચિત્રલોક. 9 વાગે આપ કે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત, 10:30 ઢલતી જાય રાત.

ઝરોખામાં આપે હમણાં સાંભળ્યું આજે અને આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમના આરંભે સાંભળીએ રંગ દે બસંતી ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને AR રહેમાનના સ્વરમાં, બોલ પ્રસૂન જોશીના, ધૂન AR રહેમાનની.

0: નવીની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: આવો સાંભળીએ એબીસીડી ટુ ફિલ્મનું આ ગીત અરિજિત સિંઘના સ્વરમાં, બોલ મયુરપુરીના, ધૂન સચિન જીગરની.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: કાર્યક્રમમાં આગળ સાંભળીએ તારે જમીન પર ફિલ્મનું આ ગીત શંકર મહાદેવનના સ્વરમાં, બોલ પ્રસૂન જોશીના, ધૂન શંકર એહસાન લોયની.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: આવો સાંભળીએ દસવી દાનિયા ફિલ્મનું આ ગીત કૈલાશ ખેરના સ્વરમાં. બોલ અને ધૂન કૈલાશ ખેરના.

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: કાર્યક્રમના અંતમાં આવો સાંભળીએ નીરજા ફિલ્મનું આ ગીત સુનિધિ ચૌહાણના સ્વરમાં, બોલ પ્રસૂન જોશીના, ધૂન વિશાલ ખુરાનાની.

આ સાથે આજનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 મિનિટે

ના નવનિર્માણનો. અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સા

0: ના નવનિર્માણનો. અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં. ગઈકાલે 9 મેના વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ એટલે કે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે ઉજવાયો. દર વર્ષે હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને અનેક પક્ષીઓ ગુજરાતમાં આવે છે. કચ્છના રણથી લઈને નળ સરોવર સુધી આપણું ગુજરાત અનેક રંગબેરંગી મહેમાન પક્ષીઓનું ઘર બની જાય છે. તો આવો આજે આપણે વાત કરીએ આ જ મહેમાન પક્ષીઓ એટલે કે માઇગ્રેટરી બર્ડ્સનું. કાર્યક્રમનો આરંભ કરીએ પરિચય ફિલ્મના આ ગીતથી, કિશોર કુમારના સ્વરમાં, બોલ ગુલસારના, ધૂન રાહુલ દેવ બર્મનની.

મિત્રો, ગુજરાત ભારતના સૌથી મહત્વપૂર્ણ બર્ડ માઇગ્રેશન કોરિડોર્સ એટલે કે સ્થળાંતર કરતા પક્ષીઓના માર્ગમાંથી એક છે. નળ સરોવરની વાત કરીએ તો નળ સરોવર પક્ષી અભયારણ્ય તે ગુજરાતનું સૌથી મોટું અને પ્રખ્યાત રામસાર સાઇટ વેટલેન્ડ એટલે કે આદ્રભૂમિ પક્ષી અભયારણ્ય છે, જ્યાં શિયાળામાં ફ્લેમિંગો, પેલિકન જેવા અનેક વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. તો આવો આ પક્ષીઓના નામ પર એક ગીત સાંભળીએ, ચોરી ચોરી.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત

0: ઇશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: મિત્રો, નળ સરોવર ઉપરાંત કચ્છનું સફેદ રણ પણ ફ્લેમિંગો માટે ખૂબ પ્રસિદ્ધ છે. ફ્લેમિંગો અથવા સુરખાબ તે કચ્છના સફેદ રણમાં ખાવડા નજીકના વિસ્તારમાં જોવા મળે છે અને તે જગ્યાને ફ્લેમિંગો સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફ્લેમિંગો સિટીની વધારે વાત કરીએ તે પહેલાં આવો એક ગીત સાંભળીએ. આવો સાંભળીએ કલાકાર ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં, બોલ ઇન્દિવરના, ધૂન કલ્યાણજી આણંદજીની.

મિત્રો, કચ્છમાં આવેલા ખાવડા વિસ્તારને ફ્લેમિંગો સિટી તરીકે ઓળખાય છે તો આપણે વાત કરી, પણ તેને ફ્લેમિંગો સિટી તરીકે એટલે ઓળખવામાં આવે છે કારણ કે તે ભારતીય ઉપખંડમાં ફ્લેમિંગો એટલે કે સુરખાબનું એકમાત્ર મોટું સંવર્ધન સ્થળ છે. ત્યાં શિયાળાના મહિનાઓમાં સુરખાબના પક્ષી પોતાના માળા બનાવે છે અને તે દ્રશ્યની સુંદરતા જોઈને જ સુરખાબ તે આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી કહેવાય છે. તો વાત કરીએ તે સુરખાબનું સફર કેવું હશે તે માણતું આ ગીત સાંભળીએ. મધુમતી ફિલ્મનું આ ગીત મુકેશના સ્વરમાં, બોલ શૈલેન્દ્રના, ધૂન સલીલ ચૌધરીની.

મિત્રો, આ સ્થળાંતર કરતા પક્ષીઓનું સફર કેવું હોતું હશે? કેટલાક પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી ગુજરાત પહોંચે છે. તે સાઇબિરિયા, મંગોલિયા, યુરોપ અને દક્ષિણ એશિયાથી સફર કરીને આવે છે. કડકથી ઠંડીથી બચવા તેઓ ગરમ પ્રદેશોની શોધમાં નીકળે છે અને અહીં આવે છે. આપણી વાતો તો ચાલ્યા કરશે. આવો એક ગીત સાંભળીએ. સાંભળીશું કટી પતંગ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં, બોલ આનંદ બક્ષીના, ધૂન રાહુલ દેવ બર્મનની.

મિત્રો, પક્ષીઓ તે માત્ર કુદરતનું નહીં પણ આપણી સંસ્કૃતિ અને સંવેદનાનો પણ ભાગ છે. આપણા રાજ્યમાં આ પક્ષીઓ આવતા રહે તે માટે અભયારણ્યોનું અસ્તિત્વ અને કાળજી ખૂબ જરૂરી છે, જેથી આકાશ હંમેશા પંખીઓના કલરવથી ગુંજતું રહે. આ વાત પર કાર્યક્રમના અંતમાં સાંભળીએ અંદાઝ ફિલ્મનું ગીત, કિશોર કુમારના સ્વરમાં, બોલ હસરત જયપુરીના, ધૂન શંકર જયકિશનની.

ભારતીનું અમદાવાદ કેન્દ્ર. રાત્રિના 11:10 થઈ ચૂકી છે. અમારી આજની સભા અહીં સમાપ્ત કરીશું. આવતીકાલે સવારે 5:55 ફરી મળીશું. અત્યારે રજા લઈએ. શુભરાત્રી. જય હિન્દ.